નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ બધું રંગીન ગીતોની સાથે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં, તમે શું શોધ્યું એ મહત્વનું છે ને. એટલે કે ભાઈ ખૂબી અને ખામી બંને હોય છે, બસ તમે શું શોધે છે વ્યક્તિમાં એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. બસ એક સુંદર મજાનું ગીત લઈ લે ભાઈ, આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું.

0: જીવનમાં ભાઈ બધું આવડ્યું સાહેબ, બસ જેવા સાથે તેવા થતા ના આવડ્યું. આપણે ઘણું બધું શીખીએ છીએ લાઈફમાં, પણ જેવા સાથે તેવા થતા નથી આવડ્યું. બસ ગુજરાતી ગીતોની મજા માણતા આગલું ગીત લઈ લઈએ. ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું.
1: શર્માજી, એક ગુડ ન્યૂઝ છે, મારો દીકરો દર્શન આવતીકાલે યુએસએથી પાછો આવી રહ્યો છે.
2: સાચું અંકલ?

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.